आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। कार्यकाळना 12 वर्ष पूर्ण થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું। દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે। આકાશવાણીએ નવ દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી। ઇઝરાયલ અને ઈરાનના એકબીજા પર હુમલા, ટ્રમ્પે ઈરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી। અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો। એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે। તેમણે જણાવ્યું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ્ય લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ ચેનલો લોકોને સીધી અને પારદર્શક રીતે સહાય પહોંચાડી રહી છે। આનાથી લક્ષ્ય જૂથો સુધી મહત્તમ લાભ પહોંચે, કાર્યક્ષમતામાં વધારો થાય અને શાસનમાં વિશ્વાસ વધે તે સુનિશ્ચિત થયું છે। ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબોના કલ્યાણના 12 વર્ષ દેશભરના કરોડો ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો નવો અધ્યાય સાબિત થયા છે। શ્રી ચૌહાણે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળજીવન મિશન, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલો પર

0: પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ 12 વર્ષોએ ગરીબો અને વંચિતોના જીવનમાં આશા, તક અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય લખ્યો છે. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે. આ ઘરો નળનું પાણી, રસોઈ ગેસ અને શૌચાલય જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. તેમણે આને આવાસ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું જે લાખો ગરીબ પરિવારો માટે સલામત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરે છે. પશ્ચિમ બંગાળ આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલ માટે સજ્જ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય ગેરંટી યોજનાના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. દિલ્હીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે ઉત્તર કોરિયા પહોંચ્યા છે. લગભગ 7 વર્ષમાં શી જિનપિંગનો આ પહેલો પ્યોંગયાંગ પ્રવાસ છે. બેઇજિંગ તેના ઉત્તર કોરિયા સાથેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતું હોવાના પરિણામે આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર કોરિયા તાજેતરના વર્ષોમાં રશિયાની નજીક આવ્યો છે. બંને રાષ્ટ્રો વચ્ચેની વાટાઘાટો, આર્થિક સહયોગ, કોરિયન દ્વીપકલ્પ પર સુરક્ષા મુદ્દાઓ અને પ્યોંગયાંગ, બેઇજિંગ અને મોસ્કો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: चीन के राष्ट्रपति शी जिनपिंग अपने 2 दिन की यात्रा के दौरान उत्तर कोरिया के नेता किम जोंग उन से मुलाकात करेंगे. विदेशी विशेषज्ञों का अनुमान है कि इस बैठक का द्विपक्षीय संबंधों पर बड़ा प्रभाव पड़ेगा. दरअसल दोनों देश अमेरिका के साथ अलग अलग टकरावों के मद्देनजर अपने पारंपरिक गठबंधन को पूरी तरह से बहाल करने की कोशिश कर रहे हैं. चीन लंबे समय से उत्तर कोरिया का आर्थिक व मुख्य राजनयिक समर्थक रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. બહુજન હિતાય, બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. એક વિડીયો સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે આજે આખો દેશ આકાશવાણી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે આકાશવાણી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવામાં આવી રહી છે.
2: બહુ ખુશી કે સાથ પૂરે આકાશવાણી પરિવાર કો બધાઈ દેતા હું. 90 સાલ આપને પૂરા કિયા હૈ. 90 સાલ પૂરા હોને પર મેરે શુભકામનાએ હૈ. પૂરા દેશ આકાશવાણી કે સાથ જુડા હુઆ હૈ. આકાશવાણી કે માધ્યમ સે હમારા ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત રહે, મેરા યે શુભકામના.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલા ન કરવા વિનંતી કરી છે. ટ્રમ્પે કહ્યું કે નવેસરથી કરવામાં આવેલા હુમલાઓ શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાનના મિસાઇલ હુમલાઓ વાટાઘાટોને પાટા પરથી ઉતારશે નહીં અને તહેરાનને વાટાઘાટોના ટેબલ પર પરત આવવા કહ્યું. ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી હતી. શ્રી ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે અને દાવો કર્યો કે વોશિંગ્ટન કરારની સંમતિની નજીક છે. ઇઝરાયેલે આજે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી વાયુસેના હાલમાં હુમલાને રોકવા અને જરૂરી હોય તો વળતો હુમલો કરવા કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ જાળવવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ ઇરાકના શિયા સૈન્ય જૂથ કતેબ હિઝબુલ્લાહે अमेरिका ईरान समेत सैन्य

0: જાપાનની હવામાન એજન્સીએ પેસિફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ફિલિપાઇન્સમાં 3 મીટર અને મલેશિયામાં 1 મીટર સુધીના મોજાની ચેતવણી જારી કરી હતી. આ વિસ્તારના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આઈટી, રિલાયલિટી, ઓટો સહિતના સેક્ટરના શેરોમાં નરમાશના પગલે પ્રારંભિક તબક્કે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારાના પગલે શેરબજાર બપોર બાદ પણ 500 કરતા વધુ પોઈન્ટના કડાકા સાથે વ્યવહારો કરી રહ્યું હતું. છેલ્લા અહેવાલ સાંભળ્યા ત્યારે સેન્સેક્સ 467 અને નિફ્ટી 150ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું હતું. પંચાયતીરાજ મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર હાઇબ્રિડ આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. પંચાયતીરાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યશાળામાં જોડાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવાનો છે. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઈરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઈરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અહેમદાબાદ વડોદરા રાજકોટ
2: આકાશવાણી મુંબઈ

श्वेता, तने खबर छे 23 जुलाई 1927 ना रोज रेडियोनी शुरुआत थई, परंतु एने ऑल इंडिया रेडियो नाम 8 जून 1936 मां मळ्युं हतुं अने आजे 8 जून 1926 એટલે કે 90 વર્ષ થયા ઓલ ઇન્ડિયા રેડિયો નામને. અને હા, આવતા વર્ષે 23 જુલાઈએ આકાશવાણી 100 વર્ષ પૂરા કરશે, એટલે કે રેડિયોના 100 વર્ષ પૂરા થશે. રેડિયો ત્યારથી પોતાની અવિરત સેવા આપી રહ્યું છે. મનોરંજન કરવું એ માત્ર રેડિયોનું કાર્ય નથી, અચૂક માહિતી આપવી, શૈક્ષણિક કાર્યક્રમો, પછી હવામાનને લગતા કાર્યક્રમો હોય, કૃષિ વિષયક કાર્યક્રમો હોય, મુલાકાતો હોય, અનેક કૌટુંબિક શ્રેણી હોય, નાટક હોય, અને આપણો ગીત ગુર્જરી જેવો લાઈવ શો હોય, આકાશવાણી દરેકે દરેક પળે શ્રોતાઓનું મનોરંજન કરે છે. અને આકાશવાણીનો પ્રાણ એટલે એમના શ્રોતા મિત્રો. તો આજના દિવસની તમામ શ્રોતા મિત્રો, આરજે મિત્રો અને હા રેડિયોના કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

0: શ્વેતા, આકાશવાણીની એકદમ નજીક મરીન ડ્રાઈવનો દરિયો આવેલો છે, બરાબર ને? અને થોડાક દૂર જઈએ એટલે ગીરગાંવ ચોપાટી, એટલે બંને આકાશવાણીની આમ તો ખૂબ નજીક. કેટલો વિશાળ દરિયો છે નહીં, પરંતુ જો કોઈ તરસ્યો આ દરિયા કિનારે પહોંચી જાય તો કે અરે રે દરિયા, તું આટલો બધો ખારો કેમ છે, આટલું બધું પાણી છે તારી પાસે, પણ મારી તરસ છીપાવી શકતો નથી. કાંઈ વાંધો નહીં, બરફનો ગોળો છે દરિયા કિનારે, બરફનો ગોળો, એના ઉપર કાલા ખટ્ટા નખાવવાનું અને બરફની મસ્ત ગોળાની મજા લેવાની, લહેરોની મજા આવતી હોય, મોજા સરસ ઉછળતા હોય, ઠંડો પવન વાતો હોય અને બરફનો ગોળો ખાતા ખાતા દરિયો જોતા હોઈએ, ત્યારે એ ખારો છે કે મીઠો એ ખરેખર ભૂલી જવાય નહીં શ્વેતા.
1: હા તરુબેન, તમે સાચી વાત કરી, પણ આ ખાટ્ટા મીઠા ગોળા સાથે ગોળા ખાતા ખાતા આપણને નાનપણની યાદ આવી જાય, બાળપણની યાદ આવી જાય ને, સાચી કે નહીં?
0: હા,
1: કે આપણે રેતીમાં રમતા હતા, નદી દરિયા કિનારે નહાવા જતા હતા, પણ આ જ સાથે આ દરિયો છે ને એ આપણી તરસ તો નથી મિટાવતો, પણ આપણા મનને શાંત કરે છે. આપણું મન જે દુઃખી હોય ને તો એની જે એના જે મોજા હોતો હોય ને એને જોઈને આમ કે આ તો જીવનનો એવો સમય છે જે વીતી જશે, એવી રીતે. આવી રીતે જ એક એ પણ છે કે આ દરિયો આપણા આંખમાંથી જે ખારા અશ્રુઓ વહેતા હોય ને એને છીપાવી પણ દે છે. ક્યારેક મન એટલું શાંત હોય છે, એમ લાગે કે એક જગ્યાએ જઈને બેસી જઈએ, શાયદ ક્યાં કદાચ આ દરિયો કિનારો મારી શાંતિ મારા મનને સમજી શકશે.
0: એટલે આપણે એવું કહી શકીએ કે આજે જે બેસ્ટ મિત્ર દિવસ છે,
1: હા
0: એ પણ દિવસ છે ને આજે,
1: આજે મિત્ર દિવસ પણ છે.
0: હા તો આ દરિયો આપણો બેસ્ટ મિત્ર ખરો.
1: હા કેમ નહીં,
0: પ્રકૃતિ એ આપણી પહેલી મિત્ર.
1: હા પ્રકૃતિ એ આપણી પહેલો મિત્ર.
0: હા પણ શ્રોતા મિત્રો ક્યારના સવાલની રાહ જોઈ રહ્યા છે?
1: શ્રોતા મિત્રો સવાલની રાહ જોઈ રહ્યા છે, પણ એના પહેલા મારી પાસે એક શાયરી છે. શાયરી થઈ જાય?
0: હા,
1: કિનારે ઊભા રહીને દરિયો જોવો સહેલો છે, માફ કરો, કિનારે ઊભા રહીને દરિયો જોવો સહેલો છે, એના ઊંડાણમાં ઉતરો તો ખબર પડે કે એ કેટલો ઊંડો છે. જિંદગી પણ આ દરિયા જેવી જ છે તરુબેન, જિંદગી પણ આ દરિયા જેવી જ છે તરુબેન, ઉપરથી શાંત અને અંદર સંઘર્ષનો ડેરો છે.
0: ઓહો, બહુ મોટી વાત કરી દીધી હા તારી આ ચાર લીટીમાં.
1: હા તરુબેન કેમ નહીં,
0: અને આખી જિંદગીને જ જાણે કે તે સમજાવી દીધી ને ચાર પંક્તિમાં. શાયરીની મજા જ એ હોય છે કે કવિતા હોય શાયરી હોય, એટલી બધી વાતો નાનકડી પંક્તિઓમાં એ લોકો જણાવી દેતા હોય છે ને કે ખરેખર સાંભળવાની મજા આવી જાય. હવે શ્રોતાઓ સવાલથી રાહ જોઈ છે.
1: હા હા, હું સવાલ તરફ જ વળી રહી છું. દોસ્તો આજનો સવાલ ધ્યાનથી સાંભળજો. સવાલ છે, આપણે પૃથ્વી પર જેટલો ઓક્સિજન બને છે તેમાંથી કેટલા ટકા ઓક્સિજન આપણને દરિયામાંથી મળે છે? સવાલ ફરી એકવાર, આપણી પૃથ્વી પર જેટલો ઓક્સિજન બને છે તેમાંથી કેટલા ટકા ઓક્સિજન આપણને દરિયામાંથી મળે છે? તમારો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515413 અને 0224515413 પર. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કવિ મહેશ શાહની આ રચના સાથીઓના સ્વરમાં.

0: વેલકમ બેક દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુર્જરી. કાર્યક્રમમાં આજે આપની સાથે છે આરજે શ્વેતા અને
1: હું તરુલતા.
0: દોસ્તો, દરિયો ખૂબ જ મજેદાર છે અને

0: એવી જગ્યા છે જ્યાં તેઓ એકબીજા સાથે કલાકો સુધી સમય ગાળી શકે છે. દરિયાને જોતા જોતા તેઓ એકબીજાને જોતા જોતા ઘણો કલાકો સુધી સમય પસાર કરી શકે છે. ત્યારબાદ આવે કોણ?
1: અરે ત્યારબાદ આવે મિત્રો, કોલેજના બાળકો, કોલેજના યુવાનો.
0: હા તરવી,
1: એ લોકોને કઈ ભૂલાય
0: ના ભૂલાય.
1: કોલેજના યુવાનો તો એટલી મજા ને એટલી તોફાન જે દરિયા કિનારે કરતા હોય છે ને. અને હવે તો પેલું નવું સ્ટાર્ટ થયું છે ને, ભજન ક્લબિંગ.
0: હા,
1: તો ભજન ક્લબિંગ એટલે દરિયા કિનારે ભજન સાંભળવાની મજા. અરે એક પછી એક જે ભજન આવતા જાય, ગિટાર વાગતી જાય, માઉથ ઓર્ગન વાગતું જાય, અને કોઈ પડી ડાન્સ કરતો હોય, ક્યાં બાત હે. જેટલી આ જુવાનિયાઓ મસ્તી કરે છે ને દરિયા કિનારે, એટલું કોઈ જ નથી કરી શકતું.
0: સાચી વાત, સાચી
1: વાત. હા અરે હા, બાળકોની એક વાત મને કહેવાની મન થાય છે કે શંખ છીપલા વીણતા આ બાળકોને જોવાની મને બહુ મજા આવે છે. અને હા, આપણા વડીલો, હવે વડીલોની પાસે એટલો મોટો ભૂતકાળ છે, એટલી બધી યાદો છે કે દરિયા કિનારે બેસે ને તો કલાકો પસાર થઈ જાય. જેમ જેમ એક એક મોજું આવતું જાય ને, એમ એમ એક એક યાદ આવતી જાય. દરેક યાદમાં ખોવાતા જવાનું, મોજાને જોતા જવાનું. કેટલા કલાકો દરિયા કિનારે પસાર થઈ ગયા ને ખબર જ ન પડે. આ દરિયો પણ તમને એટલો તો ગૂંચવી નાખે ને કે સમય ક્યાં વીતી ગયો ને ખબર જ ન પડે. અને હા, દરિયા કિનારાની વાત કરી છે તો પેલી જે ખાવા પીવાની જે લારીઓ હોય છે ને,
0: હા હા તરુબે,
1: ભેલપુરી, વરસાદમાં તો પેલા મકાઈના ડૂડા,
0: અરે વાહ,
1: ગરમ ગરમ સિંગ ચણા, ગરમા ગરમ ચાય પણ મળે છે હવે તો દરિયા કિનારે.
0: મને એવું લાગે છે કે 4 વાગે આપણે અહીંયાથી નીકળીને સીધા ગીરગાંવ ચોપાટી જ જવાના છે આજે. સાચી વાત ને?
1: હા ચાલો,
0: હા ચાલો આજે આપણે જઈએ. પણ તે પહેલા શ્રોતા મિત્રોને સંભળાવીએ યશુદાસના સ્વરમાં કવિ મહેશ શાહની આ રચના.

0: વેલકમ બેક દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુર્જરી. આપની આરજે શ્વેતા સાથે અને આરજે તરુલતા કરોડિયા સાથે. તરુબેન, પેલી દરિયામાં દૂરથી આવતી હોડી જોઈ?
1: હા, જોઈને.
0: કેટલા કલાક આ લોકો દરિયામાં રહેતા હોય છે ને, આ લોકોને મજા આવતી હશે ને?
1: ખરેખર મજા પડે છે એ લોકોને. કેમ,
0: આપણે અગર આપણે દરિયામાં જઈએ તો આપણે ચારે 24 કલાક ચારે બાજુ પાણી જોઈ જોઈને કંટાળો ના આવે આપણને?
1: ના, મને તો ન આવે.
0: નહીં, એવું નથી હોતું દોસ્તો અને તરુબેન. આ નાવિકોનું જીવન પણ ખૂબ કઠિન હોય છે, કેમ કે એ લોકો હોડી લઈને દરિયામાં જાય છે, ચારે બાજુ પાણી હોય છે, આ દરિયો ક્યારે તોફાને ચડે એમને ખબર નથી હોતી, અને મોજા એવા તો ઉછળે ને કે હોડી ક્યારેક હલક ડોલક થતી જ હોય છે.
1: હોડી હલક ડોલક થાય છે, પરંતુ આ નાવિકો જ્યારે હોડી લઈને નીકળે ને ત્યારે તેઓ હવામાન આબોહવા બધું જ જોઈને નીકળતા હોય છે, પરંતુ તોફાન ક્યારે આવવાનું છે એની ખરેખર ઘડી તો કોઈને જ ખબર હોતી નથી. આપણે અંદાજ બાંધી લઈએ કે તોફાન આવે એ પહેલાં આપણે તો પહોંચી જશો, પરંતુ ઘણી વખત એવું બનતું નથી. અને જે હોડી કિનારે આવીને આજે રાતના બંધાય છે એને તો ખબર જ છે આવતીકાલે પાછો મારે આ જ દરિયામાં ઉતરવાનું છે. આ જ તો મજા છે આ દરિયાની.
0: તો તરુબેન, આ જ વાત પર આવો સાંભળીએ કાનો દેવીદાન બારોટના સ્વરમાં આ ગીત.

ઓતર દખણના વાયરા વાયાને દરિયે ડોલાવાણ એ મોટા સાહેબની આગબૂટ મળી દઉં.

0: તો તમને કેવું લાગે છે, દરિયો શું વિચારતો હશે? જ્યારે ભરતી આવતી હશે ત્યારે આ દરિયો ખુશ થતો હશે, અને ઓટ આવતી હશે ત્યારે આ દરિયો દુઃખી થતો હશે ખરો?
1: જરાય નહીં.
0: નહીં
1: ના, એવું હોય
0: ના.
1: આ તો માણસ જ છે, જે સુખ આવે ત્યારે હસતો હોય, દુઃખ આવે ત્યારે રડતો હોય, બધું મનમાં ભરતો હોય. હા, આણે મને આમ બોલી દીધું, પેલાએ મને આમ બોલ્યું, પેલો તો મારી ઈર્ષ્યા કરે છે, પેલાની સાથે મારી દુશ્મની છે, આને તો મારે બતાડી દેવું છે, પેલાને તો મારે દેખાડી દેવું છે. આ બધું માત્ર માનવ કરે, પ્રાણીઓ પણ નથી કરતા અને દરિયો પણ નહીં. એટલે દરિયો ક્યારેય ભરતી આવે એટલે ખુશ થઈ જાય, અને ઓટ આવે ત્યારે દુઃખી થતો નથી. પરંતુ હા, એ પેટમાં પોતાના કંઈ જ રાખતો નથી, એના પેટમાં જે કંઈ આવે છે ને એને બહાર કિનારે ઠાલવી દે છે, અને પાછો ખાલી ખમ પહેલાં જેવો થઈ જાય છે.
0: તરુબેન, આપણે શ્રોતા મિત્રોને કાર્યક્રમના શરૂઆતમાં એક સવાલ કર્યો હતો. સવાલ હતો કે આપણી પૃથ્વી પર જેટલો ઓક્સિજન બને છે તેમાંથી કેટલા ટકા ઓક્સિજન આપણને દરિયામાંથી મળે છે? તો આ સવાલનો સાચો જવાબ આપના શ્રોતા મિત્રો હતા વિભાબેન મહેશ્વરી અને ભરતભાઈ ખોના. દોસ્તો, આ સવાલનો સાચો જવાબ છે 50% પણ વધુ. હા દોસ્તો, આપણને સામાન્ય રીતે એવું લાગે છે કે આ બધા ઓક્સિજન જંગલો અને વૃક્ષોમાંથી આવે છે, પણ દોસ્તો હકીકત એ છે કે પૃથ્વી પરનો 50-80% વધુ ટકા ઓક્સિજન દરિયામાંથી મળે છે. દરિયાની સપાટી પર અસંખ્ય ઝીણા, માઇક્રોસ્કોપિક, જે નરી આંખે ન દેખાય એવા જીવો અને વનસ્પતિ તરતી હોય છે, જેને ફાઇટોપ્લેક્ટોન કહેવાય છે. દોસ્તો, જેમ જમીન પરના વૃક્ષો સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે, બરાબર એવી જ રીતે ફાઇટોપ્લેક્ટોન પણ કામ કરે છે. જ્યારે આ દરિયાઈ જીવો કામ કરે છે ત્યારે અમુક ઓક્સિજન દરિયાના પાણીમાં ઓગળે છે, પરંતુ તેનો મોટા ભાગનો જથ્થો દરિયાની સપાટી પરથી વાતાવરણમાં ભળી જાય છે. મોજા અને પવન સાથે પવન દ્વારા આ ઓક્સિજન આખી પૃથ્વી પર ફેલાય છે, જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. દોસ્તો, આપણે મુંબઈમાં બેઠા બેઠા જે અત્યારે શ્વાસ લઈ રહ્યા છીએ ને, એ પણ અરબી સમુદ્રની દેન છે. તો દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ શ્યામલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લાની આ રચના.

0: श्वेता खबर छे दरियो सौथी वधारे सुंदर क्यारे लागे?
1: क्यारे?
0: जारे मन खुश होय।
1: हाँ, ये वक्त तो
0: साद पड़तो होय। छतरी न लीधी होय।
1: हाँ।
0: आकाशमांथी वरसाद वरसे, वादळ गरजे, वीजळी चमकती होय अने दरियाना मोजा उछळता होय अने आवा टाणे दरियो तोफाने चढ़े एटले दरियो जरा मोजा जे छे ने एटली ऊंचाईए उछळता होय के नागरिकों ने खास सूचना आपवामां आवती होय छे त्यारे आजे कोईए दरिया किनारे जवुं नहीं, कारण के दरियामां मोजा खूब ऊंचाईए उछळवाना छे अने आ मोजाओ जोवानी खूब मजा आवती होय छे।
1: तरुबेन, आपणे मुंबईमां रहीए छे अने तमने तो खबर ज छे मरीन ड्राइव पर ज्यारे दरियो तोफाने चढ़े छे ત્યારે એ જોવાની જે મજા હોય છે ને એ આપણને જોવા તો નથી દેતા, પણ ક્યારેક કેમેરામાં કેપ્ચર થઈ જાય છે આ બધી વસ્તુઓ।
0: પણ તને ખબર છે કે મરીન ડ્રાઈવના જે દરિયા કિનારો છે ત્યાં કેવા સરસ પથ્થરો મૂકેલા છે?
1: હા, એ પણ અલગ પ્રકારના,
0: ઇન્ટરલોકિંગ કઈક એકદમ સરસ, આમ ત્રિકોણ જેવા થાય ને એવું સરસ પથ્થરો છે।
1: પણ તરુબેન, આ પથ્થરોનું પણ એક નામ છે અને ટેટ્રાપોડ્સ પથ્થર કહેવામાં આવે છે, જે દરિયામાંથી જે મોજા ઉછળે છે એને આપણી જે શહેર છે એની તરફ આવતા રોકે છે અને ચોમાસામાં દરિયો જ્યારે તોફાને ચડે છે ત્યારે આ પથ્થરો ખૂબ જ સારું કામ કરે છે। આ પથ્થરોમાં એટલી તાકાત હોય છે, એવા પથ્થરો ડિઝાઇન્સ કરવામાં આવ્યા છે જે મોજાના, જે દરિયાના મોજા આવતા હોય ને એને અલગ રીતે વિખેરી નાખે,
0: એટલે એનું કંપન ધીમું
1: કરી નાખે છે। સાચી વાત।
0: તો હવે આપણે રજા લઈ લઈએ।
1: હા તરુબેન, જુઓ ને, વાતો કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી।
0: વાતો કરતા કરતા સમય નીકળી ગયો હોય, પરંતુ આપણે સમય વ્યતીત કરવાનો છે દરિયા કિનારે।
1: હા હા, કેમ નહીં। તો દોસ્તો, તમારી આરજે શ્વેતા અને આરજે
0: તરુલતા કરોડિયાને આપો હવે રજા,
1: ફરી મળીશું એ વચન સાથે। બરાબર 4 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને 4 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્ર।
0: ત્યાં સુધી નમસ્કાર।